કૌડી આપીને આપ સાજ્યો આપીને રચ્યો ના દુઈ તુર સાજી અગર આસન ડેઠો ચા ઉદત કરતા આપ તું તસદી કરે બસા તું જાણો ઈશ્વર